સાથે એમથી હે નજરો ખેર કરતાંતુ નજો ડાયજેસ્ટિવ સિસ્ટમ ડાયજેસ્ટિવ હેલ્થ ગટ હેલ્થ રો એમથી હે ખેર કરતાંતુ કોલ્ડ ડ્રિંક સોફ્ટ ડ્રિંક થરુ દૂરે રહંતુ પાણી સફિશિયન્ટ પીંતુ સબુબળે એમથી સુસ્થ રહંતુ આઉ તા સહિત આમકુ એમથી ટ્યુન કરતાંતુ 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટકુ આઉ કહું થાંતુ તેલ સે તેલ તાક।